કોઈ પ્યાર વાળા પ્રેમી અપને મન દે અંદર પ્યાર દા દીપ જલા કે પ્યારે ના જુડે ઇસ તરહ નદી દા પાણી अपने प्रीतम नु मिलन वास्ते तुरिया जांदा इस दे अंदर आस है मिलाप दी इसे तरह जीवन आशावादी है जीवे आशा मरे मेरा साईं दे प्यार विच ਇਹ ਵੀ ਕਿਸੇ ਅਗੰਮੀ ਆਸ ਵਿਚ ਬੈਠਾ ਅੰਮ੍ਰਿਤ ਵੇਲੇ ਜੁੜਿਆ